0: વ્યવસ્થાને અસરદાર અર મજબૂત બનાવવામાં વકીલા, ન્યાયિક અહેલકારા અર લોક અભિયોજકા રો ખાસ કામ હૈ. વે આજ જયપુરમાં વહારા રહેવાસ માથે વિધિ અર વિધિક કાર્ય વિભાગરી ઓનું રાખી જ્યા સંવાદ કાર્યક્રમમાં ન્યાયિક હલકાઓ જુડિયા નુમાઇંદા સાગે બાતચીત કર રહ્યા હા. મુખ્યમંત્રી કહ્યું કે સરકાર કાનૂન અર ન્યાય વ્યવસ્થાને અસરદાર બનાવવા સારું લગાતાર કોશિશ કર રહી હૈ. શ્રી શર્મા કહ્યું કે ન્યાયિક હલકાઓ જોડ્યા સગળા કર્મચારીઓના ભલારો ધ્યાન રાખતા થકા વાને કામ કરણરો બહેતર વાતાવરણ મુહૈયા કરાવવાની કોશિશ કરી જા રહી હૈ.
1: હમ સભી જાણતે હૈ કે હમારે લોક અભિયોજકો કા ન્યાય પ્રશાસન મે અત્યંત મહત્વપૂર્ણ યોગદાન હૈ. ન્યાય વ્યવસ્થા પર આમજન કા વિશ્વાસ લોકતંત્ર કી સબસે બડી તાકત હૈ. હમારી સરકાર કા પ્રયાસ હૈ કે પ્રત્યેક વ્યક્તિ કો સમય પર ન્યાય મિલે, કાનૂન કા શાસન મજબૂત હો. ઇસ દિશા મે આપ સભી કા યોગદાન, સંવેદનશીલતા, પ્રભાવી ન્યાય વ્યવસ્થા મિલે.
0: હર ઘર તિરંગા અભિયાન 2026 રાતે એતકાલ જયપુર માં રાજ્ય સ્તરની તિરંગા રેલી નિકાળી જાવેલા.